0: ઓક્સિડો કરી ભાથેલા હતા. હમણાં ચોકડીએ કાઢેલો રમત મરવાને તરીકા પૂછતો શરીરમાં વિષ ફરી ગયેલા પાણી છે. યોગેશ સ્પષ્ટ કરી દીધું.
1: શરીર તો ફાયદા થાય નહીં.